0: आज हामी मर्कुस 14 अध्यायको 3 पददेखि 9 पदसम्म हेर्नेछौ। आजको वचनको शीर्षक प्रेमको अभिव्यक्ति भाग 1।
1: हालेलुया। हाण님께서 여러분의 몸을 치료하여 주실 줄로 믿습니다।
0: हालेलुया। परमेश्वरले तपाईको शरीरलाई निको पार्नु हुनेछ भनी म विश्वास गर्दछु।
1: हाण님께서 여러분의 마음을 치료하여 주실 줄로 믿습니다।
0: परमेश्वरले तपाईको हृदयलाई निको पार्नु हुनेछ भनी म विश्वास गर्दछु।
1: हाण님께서 여러분의 영혼을 강건케 하여 주실 줄로 믿습니다।
0: परमेश्वरले तपाईको आत्मालाई बलियो बनाउनु हुनेछ भनी म विश्वास गर्दछु।
1: 실패한 사랑 하나 보여드릴까요?
0: के म तपाईहरूलाई एउटा असफल प्रेमको उदाहरण देखाउँ?
1: जुन MBC 앵커였던 김조아 앵커 요즘 NBN 앵커로 활동하죠?
0: 본인이 MBC마 앵커 हुनुभएको김조아 어젠 NBN 앵커로 रूपमा काम गर्नुहुन्छ।
1: 오은영 씨 프로에 나와서 자신의 과거를 자신 이렇게 표현했어요.
0: 우하레 오은영 지고 프로그램마 아이라 아프노 비갓라이 에세리 베타 가르누바요.
1: 2004년 10월에 결혼했고 슬하의 두 자녀를 뒀는데 남편의 외도와 폭행으로 결혼 9년 만에 이혼했다는 거예요.
0: 어쩌고 2004년 살마 우하고 비바 바요 라 우하가 두 산단 바에 तर श्रीमानको परस्त्री गमन र कुटपिटका कारण विवाहको 9 वर्षपछि उहाँको सम्बन्ध विच्छेद भयो।
1: किमजुआ 씨는 잘 나가던 MBC에서 있을 때 전 남편을 만났대요.
0: 김주아 जीले MBC मा राम्रो काम गरिरहेको बेला पूर्व श्रीमानलाई भेट्नु भएको थियो।
1: कु नामजाले मन्ना गाजिगो कु नामजाले जुनुन साराङल पन्नन्दे इरोन साराङिमियन ओलेनन बिहोनजुइजा 결혼 안 하고 살려고 했는데 이런 사랑이면 내가 결혼해도 되겠다 생각이 들어서 결혼했다는 거예요.
0: 두 마리슬라이 베데라 उसले दिएको प्रेम पाउदा वास्तवमा उहाँ विवाह नगर्ने सोचमा हुनुहुन्थ्यो। तर यस्तो प्रेम पाइन्छ भने विवाह गर्दा पनि हुन्छ भन्ने लागेर विवाह गर्नुभयो।
1: 결혼하고 나니까 시어머니하고 남편하고 쑥닥쑥닥 하는데 자기들끼리만 무슨 말들을 주고받는 거예요.
0: 비바하 거리듯이 사수와 시르만 아파스마 카나푸시 거테 우니어로 아파스마 마트라 끼끼 구라 거테.
1: 그래도 먼저 말하지기 전에는 내가 묻지 않는 게 예의다 사랑이다 해서 묻지 않았대요.
0: 다만이 우니어로 पहिले 나보니 삼아 मैले नसोधु नै शिष्टाचार र प्रेम हो 번타네र 소데나.
1: 아이를 낳고 친정 근처로 이사를 가려고 짐을 싸는 과정에서 시어머니 방을 정리하다가 옷장에서 서류를 발견한 거예요. 전 남편의 이혼 서류였어요.
0: 우하레 बच्चा जन्मेपछि माइती नजिकै सर्ने क्रममा सामान प्याक गर्दा सासुको कोठा सफा गर्ने क्रममा दराजमा केही कागजातहरू भेटाउनु भयो। त्यो पूर्व श्रीमानको सम्बन्ध विच्छेदको कागजात थियो।
1: 전 남편은 원래 결혼한 유부남이었어요.
0: 불과 실만 पहिले नै विवाहित पुरुष थिए।
1: 근데 자신과 결혼하려고 가짜로 이혼 서류에 도장을 찍고 그리고 자신과 결혼한 거예요.
0: 또 우하상과 विवाह गर्नका लागि नकली सम्बन्ध विच्छेदको कागजातमा छाप लगाएर उहाँसँग विवाह गरेका रहेछन्।
1: 자신과 결혼한 후에도 전 남편은 두 집 살림을 한 거죠.
0: 우하상과 विवाह गरेपछि पनि पूर्व श्रीमानले दुईवटा घरबार चलाइरहेका थिए।
1: 거짓이 사실로 발각되자 남편이 이렇게 말하더래요. 억울해? 그러면 물려? 얼마나 속이 터지겠어요.
0: 줄 सत्यको रूपमा सार्वजनिक भएपछि श्रीमानले यसो भनेछ, अन्याय लाग्यो त्यसो भए रद्द गर, मन कति फाट्यो होला।
1: 그런데도 부모님에게 실망을 드리지 않으려고 애도 낳았으니까 가정을 지키려고 했다는 거예요.
0: 그래서 पनि 아마 부부가 निराशा 나디나 र बच्चा पनि जन्मेको हुनाले परिवार जगाउने प्रयास गर्नुभयो।
1: 그런데도 전 남편은 옛 여자와 헤어지지 않고서 폭력까지 행사하니까 어쩔 수 없이 이혼했다. 실패한 사랑이죠.
0: 다만이 पूर्व श्रीमानले पुरानो स्त्रीलाई नछोडेर कुटपिट समेत गरेपछि बाध्य भएर सम्बन्ध विच्छेद गर्नुभयो। यो असफल प्रेम हो।
1: 거짓 사랑에 속은 안타까운 내용인데요.
0: 요 주도 프레임마 ठगिएको एउटा दुखद प्रसंग हो।
1: 오늘 본문의 사랑은 진실된 사랑일까요? 이 여인의 사랑은 진실일까요?
0: 그래서 왜 아직도 파트의 프렘, 게 사추 프렘호, 게 이 스트리코 프렘 사태호?
1: 예수님과 여인의 만남 유월절 이틀 전입니다. 이스라엘의 유월절.
0: 예수와 이스트리코 베드가드 미스터 차드 반다 두 일 어기고호 이스라엘코 미스터 차드.
1: 이산월 14일부터 21일까지 한 주간 동안 행하는 이스라엘의 최대의 축제입니다.
0: 요 이스라엘코 서베 반다 툴로 퍼버호 준 니산 마이나코 14대기 21 타릭 삼마 1 합타 삼마 마나인쳐.
1: 이스라엘 백성들이 출애굽을 한 이집트의 종살이에 그 눈물의 세월을 하나님께서 건져주셨다고, 열 가지 재앙 가운데서 살아서 나왔다고, 홍해를 가르는 기적 가운데서 자신들의 민족이 살아났다고, 약속의 땅을 주신 그 하나님께 감격하면서 유월절을 지금도 지키는 사진입니다.
0: 이스라엘이 벌자라이 미스라코 다스토코 아수 버리에가 벌서로부터 퍼미스로 우다 가는바요 10 विपत्तिहरूबाट जीवितै निकालेर ल्याउनु भयो. लाल समुद्र दुई भागमा विभाजन गर्ने आश्चर्य कर्मद्वारा आफ्नो जाति जीवित रह्यो भनेर प्रतिज्ञाको देश दिनुहुने परमेश्वर प्रति भावुक हुँदै निस्तार चाड अहिलेसम्म पनि मान्ने गर्दछन्.
1: 2000년 전 유대 민족이 대이동을 합니다.
0: लगभग 2000 वर्ष पहिले यहुदी जातिको ठूलो आवत जावत हुन्थ्यो.
1: उरनारा चुसक 설과 같은 경우죠. 우리는 고향을 향해서 가잖아요.
0: 아무 데스코 춥속 와 살랑 जस्तै हो हामी आफ्नो जन्मघरतिर जान्छौं 니.
1: 근데 유대 민족은 유월절이면 저 예루살렘을 향해서 모여들.
0: 더러 예후디 जाति भने 니스타르 차드마 त्यो 예루살렘 तिर 베ला हुन्थे.
1: 수백만이 모여드는 거예요. 그런데 이때 예수님을 대적하고 예수님을 죽이려고 했던 대제사장, 서기관, 바리새인들이, 예수님을 죽이려고 작전을 짜던 그들이 이 유월절에 예수님을 붙잡으면, 예수님을 죽이려고 하면 예수님을 따른 이들이 많이 있으니까, 밀란이 날 수 있으니까 이때는 하지 말자. 오늘 말씀이 이렇게 시작합니다.
0: 라코 마니서루 벨라 훈테 따라 에스서메마 예수코 비로드가니 라 उहाँलाई मार्न खोज्ने मुख्य पुजारीहरू, शास्त्रीहरू र फरिसीहरूले यीशुलाई मार्ने योजना बुनिरहेका थिए. यदि यो निस्तार चाडमा यीशुलाई पक्राउ गरियो वा मार्न खोजियो भने उहाँलाई पछ्याउनेहरू धेरै भएकाले दंगा भड्किन सक्छ. त्यसैले यस समयमा नगरौं भन्दै आजको वचन यसरी सुरु हुन्छ.
1: कोरोना यीशुनिमन इजे मेचिल हुमियन इ तंगल तनानन जुगुमे सुनगानी दगाउनुन गल अल्गो गेसस.
0: 따라 예수라이 भने अब केही दिन पछि यो संसार छोडेर जाने मृत्युको छेड नजिकै छ भन्ने थाहा थियो.
1: 십자가에 달려야 되는 그 시간이 다가오는데 예수님의 마음이 얼마나 무겁겠어요.
0: 크루스마 당기는 पर्ने 그 समय नजिकै गर्दा 예수고 मन कति भारी भयो होला.
1: 얼마나 천근만근이셨겠어요. 이제 곧 십자가를 지시게 될 예수님을 하나님께서 위로하시려고 이벤트 행사 하나를 준비하세요.
0: 그때 사리 가로 भएको थियो होला. अब चाँडै क्रूस उठाउनु हुने येशूलाई परमेश्वरले सान्त्वना दिनका लागि एउटा विशेष कार्यक्रम तयार गर्नुहुन्छ.
1: उतने सरकायो
0: त्यो कस्तो कार्यक्रम होला?
1: बेदानीए सानन नाबिङ वान्जा सिमोनि येशूनिमल छोडेआके हेच्छ.
0: बेथानीएमा बस्ने कोडी सिमोनले येशूलाई निमन्त्रणा गर्न लगाए.
1: संघीयेसो नाबिङ वान्जा रो थियो इच्छिमान इमी नाबिङेसो कोचिम बादासनिका 나병 환자였던 신의 능력으로 깨끗하게 고침받았으니까 얼마나 기뻐요. 얼마나 감사해요.
0: 바이블마 우슬라이 꼬리 바니고 서 따라 우터 꼬르바다 니코 바이석이고 티요. 범미술코 사마트에 도와라 뿌나 룩만 니코 바이고 훈하래 우커티 쿠시 티요라 커티 아바리 티요라.
1: 그래서 시몬은 예수님의 은혜로 나병에서 나았으므로 너무 감사해서 잔치를 벌려 예수님을 초대한 거예요.
0: त्यसैले सिमोन येशूको अनुग्रहले कोडबाट निको भएकोमा अति आभारी भएर भोजको आयोजना गरी येशूलाई निमन्त्रणा गरे.
1: येशू님께서 시몬의 집에서 식사를 하실 때 한 여인이 들어왔어요.
0: 예수 시몬고 घरमा भोजन गरिरहनु भएको बेला एउटी स्त्री भित्र पसिन.
1: 어떤 여인일까요?
0: 우 कस्ती स्त्री थिइन होला?
1: 그 여인은 이 집주인 시몬의 처제인데 요한복음 12장에 가서 보면 그의 이름이 마리아였습니다. 마리아가 남의 집이 아닌 형부의 집이니까 편안하게 들어왔어요.
0: 마리엄 어르고 घरमा नभई आफ्नै भिनाजुको घरमा भएकाले सहजै भित्र पसिन.
1: 요한복음 12장 37절에 보면 그 여자를 가리켜서 죄를 지었던 여자라고 되어 있어요.
0: 요한 12 अध्यायको 37 पदमा हेर्यो भने ती स्त्रीलाई पाप गरेकी स्त्री भनेर भनिएको छ.
1: 죄악된 삶을 살았던 여자란 표현이에요.
0: 파워풀한 जीवन 비타이기 स्त्री भन्ने अभिव्यक्ति हो.
1: 어떤 죄를 지었는지는 설명이 없어요.
0: 운리 코스트 팝 거리기 틴 번네 스포스티 거란 차이나.
1: 평소에 사생활이 문란했고 행실이 부도덕한, 그래서 거리의 여자였을 거라, 그래서 동네 모든 사람들로부터 손가락질을 받았던 그런 여자였어.
0: 사만네타야 운코 백티가 지번 어네틱 라 자아찰란 카라피요. 그래서 उनी सडकी स्त्री थिइन होला र गाउँका सबै मानिसहरूले औल्याउने गरेकी स्त्री थिइन.
1: 그랬던 그 여인이 언젠가 예수님을 만났고 예수님의 말씀을 들었고 예수님의 이적과 기적을 체험하면서 내가 더 이상 죄악된 길로 가면 안 되겠다 싶어서 예수님 앞에 회개하고 예수님을 믿음으로 영접했어.
0: 그 स्त्रीले कुनै दिन येशूलाई भेटिन, 예수고 वचन 순인 र 예수가 아사리 कर्म तथा चमत्कारहरू अनुभव गर्दै मैले अब अझै पापको बाटोमा हिँड्नु हुँदैन भन् ठानेर यीशुको अगाडि पश्चाताप गरिन् र विश्वास साथ यीशुलाई ग्रहण गरिन्.
1: 그리고 예수님 믿고 나서 자신의 옛 더러운 삶을 청산한 이 여인 마음 가운데 하나의 소망이 꿈틀거리.
0: 아니 예수만 विश्वास गरेपछि आफ्नो पुरानो धमिलो जीवन त्याग गरेकी यी स्त्रीको हृदयमा एउटा नयाँ आशा जाग्न थाल्छ.
1: 어떤 소망일까요?
0: 그 것도 아사 홀라.
1: 나에게 새 생명을 주신, 나에게 새 날을 주신, 거룩하고 정결한 삶을 살아갈 수 있도록 인도해 주신 그 예수님께 감사 고백, 사랑 고백, 메시아를 향한 사랑 고백을 하고 싶었어.
0: 몰라이 나야 जीवन दिनु हुने, 몰라이 나야 दिन दिनु हुने र पवित्र तथा शुद्ध जीवन बिताउन मार्गदर्शन गर्नु हुने ती येशूलाई धन्यवादको स्वीकार, प्रेमको स्वीकार, मसिहा प्रतिको प्रेमको स्वीकार गर्न चाहन्थिन.
1: 그렇게 기다리던 그 마리아에게 그 귀한 날이 온 거예요.
0: 때서리 펄기레이기 마리엄가 라기 그 버흐물레 딘 아요.
1: 그래서 귀한 옥합, 순전한 나드 향유를 가지고 예수님 곁으로 다가갑니다.
0: 때서리 우니 버흐물레 시사코 버타마 수다 저타마시코 어떨리에라 예수코 너직 잔친.
1: 그 향유가 얼마나 비쌌는지 그 값이 1년 근로자의 연봉과 같았어요.
0: 그 어떨 것이 먼고 티오 바네 त्यसको मूल्य एक वर्षको मजदुरको ज्याला बराबर थियो.
1: 그 향유가 얼마나 향기가 진했던지 몇 방울만 떨어뜨려도 집 안팎을 휘감았다 그래.
0: 그 어떨고 바스나 कति कडा थियो भने केही थोपा मात्र खसाले पनि घरभित्र र घर बाहिर बासना फैलिन्थ्यो भनिन्छ.
1: 그런데 마리아는 그 향유를 깨뜨려서 전부를 예수님께 부습니다.
0: 더러 마리엄이 그 어떨고 बट्टा 풀타에라 सबै येशूमाथि खनाउछिन.
1: 요한복음에 가서 보면 예수님의 발에까지 부었다, 그래서 자신의 머리카락으로 예수님의 발을 씻어드렸다라는 장면입니다.
0: 요한나고 수소마다르마 헤르우 바네 예수고 고라 섬마 카나인 아니 아프네 커팔레 예수고 고라 푸치딘 바네 드리세서.
1: 여인은 자신에게 새 생명을 주신 예수님께 감사하여서요 사랑 고백으로 향유를 드렸더니 우리 주님께서 어떻게 받으셨을까요?
0: 이 이스리레 아플라이 나야 जीवन 디누 후네 예수प्रति 아바리 भएर 프렘코 स्वीकार स्वरूप 어떨 चढाउदा 함라 प्रभुले त्यसलाई कसरी स्वीकार गर्नुभयो होला.
1: 주님의 죽음을 제자들은 모르고 있어요.
0: 프로부코 मृत्युको बारेमा चेलाहरूलाई थाहा थिएन.
1: 유대 땅의 유월절을 지키기 온 수백만의 이들이 모르고 있어요.
0: 에호디아가 니스타짜르 만나 아이가 라코 마니서블라이 थाहा थिएन.
1: 여인도 사실은 주님의 죽음을 알지 못하고 드렸지만 우리 주님은 이 여인이 드린 향유를 자신의 장례를 준비한 거라.
0: 마스터마디 이스라엘 번이 프로부코 물리투코 바레마 다 너바이거나 쩌라이기 틴 तर हाम्रा प्रभुले यी स्त्रीले चढाएको अत्तरलाई आफ्नो अन्त्येष्टिको तयारी हो भन्नुभयो। त्यसैले ती स्त्रीलाई आशिष दिँदै खुसी साथ स्वीकार गर्नुभयो।
1: युदे तांगुनियो उरिनारा उन्दोवा खाची हानासो 40도 45도가 넘어가니까요।
0: यहुदियाको देश हाम्रो देशको जस्तो तापमा नभएर 40 डिग्री 45 डिग्री भन्दा बढी हुने भएकाले
1: सारामे सेङ्मेङी कुन्नाम्योन्यो कुन्याङ कुन्नाल झाङ्नेरु छिरुनु।
0: मानिसको प्राण गएपछि त्यसै दिन अन्त्येष्टि गरिन्छ।
1: कुरिनका सारामे चुगुम्यो चुगुल्योगो हानु कु सुङ्गानबुटो ह्याङ्युरु पुन्नुन गो यम्योरु पुन्नुन गोजो सङ्नुन गोल भाङ्जियाल्यो।
0: त्यसैले मानिस मर्ने लागेको क्षणदेखि नै अत्तर खनाइन्छ, सुगन्धित तेल हालिन्छ कुइनाबाट जोगाउनको लागि।
1: यी अहिने ह्याङ्युनुन चुनिमे चुगुमुल चुम्बियानुन ह्याङ्युरो चुनिमी जासिने इल्सेङ गाउन्दे छेगुए सम्मुल पादुन गोसुरो माजिहागु एस्यो।
0: त्यो स्त्रीको अत्तरलाई प्रभुले आफ्नो मृत्युको तयारी गर्ने अत्तरको रूपमा, आफ्नो जीवनकै सबैभन्दा ठूलो उपहारको रूपमा स्वीकार गरिरहनु भएको छ।
1: 그러나 마리아가 귀한 향유를 예수님께 부어 드렸는데도 그 뿌리를 모르는 제자 중 하나가 어떻게 소리쳐요?
0: 더 마리암이 बहुमूल्य अत्तर येशूमाथि खनेदिदा पनि त्यसको मर्म नबुझ्ने चेलाहरूमध्ये एकजनाले कसरी कराउँछ?
1: "왜 이렇게 귀한 향유 허비하는 거야? 버리는 거야? 정신 나갔어? 왜 미친 짓을 하는 거야?"
0: किन यसरी बहुमूल्य अत्तर खेर फालेको, फ्याँकेको, दिमाग खराब भयो कि के हो? किन यस्तो पागल काम गरेको?
1: इगो फाल्면 300 데나리오는 받을 텐데. 가난한 자들 도와주면 좋았을 텐데.
0: 요 베죠 भने त 300 디나र पाइन्थ्यो, 가리 बच्चाहरुलाई सहयोग गरेको भए पनि हुने थियो।
1: ओल्माना 험악하게, 얼마나 인격 모독적으로 꾸짖었으면요.
0: कति कठोर र कति व्यक्तित्वको अपमान हुने गरी हप्काएको कुरा।
1: 영어 성경은 인디그니티, 사람의 품격, 자존심을 망치로 깨버렸다는 거예요.
0: 영어 바이블마 인디그니티 अर्थात 마니스고 머리다 र आत्मसम्मानलाई हतौडाले फुटाए जस्तै भनिएको छ।
1: 더러운 여자야. 더러운 손으로 주님을 만지다니.
0: 포리 스트리 포어 앞에 प्रभुलाई छुने?
1: 무식한 여자야. 돈을 낭비하다네.
0: 물가 스트리 पैसा बर्बाद गर्ने?
1: 수모를 준 거예요. 모욕적인 말을 한 거예요. 치욕스러운 말을 한 거예요.
0: 저스코 어터 어버마니드 거려, 어버만 전어 구라 거려, 러자이스봇 구라 거려 호.